0: પણ યાર સોના નાળી સેંગ બેનો નો ઘણા ઘણા રામ રામ ટીના બેન ઘણા સારા રામ રામ એ યાર ઝેરો કયો ખવું
1: ઝેરો મે તો ને દેવ ને એના બળે કે સો હું કઈસ ગરમી તો કે લે તું તો ગરમી ગરમી એલા આપતી દેવી કે ઝેરો ખાવતી દેસ છે
0: પર એ કે ઈ ગરમી મે મુરઝાઈ જાવી એ તો વાત તો સહી હે
1: ચલ
0: કે પેડ પોદા કી મનખી મુરઝાઈ જાવી હરિયાલી હમે થોડી થોડી વણ લગી હે કમ હે પર જે ઇલાકો મેં હરિયાલી હુઈ ફૂલ હુઈ ઓર જે ફળ લાગી ઓ છે એ જો સાગેડી ગરમી જે કદનો મેં તીખરી ઋતુ ઇનો કેવી એ ઋતુ જદ આવી જદ ઓ એકદમ કુમલાઈ જવી
1: સહી વાત હે
0: તો જદ મનખ જેડા શરીર ભી હમે જે થોરો આજ મોંડ દેખો ને યા જણો કોઈ સફા ઉતર ગયો હે તો કોઈ એડી તકલીફ તો થાને કઈ કોની
1: ના
0: અસલ પણ યાની સુ વાતો કરણ આયા હો તો ખુશ મૂડ સુ આવો ને પણ હોય કે સુ એ લાય પડે પડી માથે તો ઈ રે વાસ્તે અમે એ તો હું કહું થાનો કે ગરમી રી રાગ નહીં હલ આપણે કહો કે મોસમ માં મેવું હોય ખાવું પડશે
1: સહી
0: ભાઈ શરીર નો આપે એવું હિસાબ સુ તૈયાર રાખો કે મોસમ રો જો મેવું હોય એવું તો ગ્રહણ કરનો જ પડે
1: સહી
0: ઉર વગર તૈયારી રાખે કે એ ગરમી માં આપણો કી કરનો જોઈએ લગભગ તો દેખો સંગો નો એ વાત ધ્યાન મેં જોઈ કે એડી લાય મેં આપણો સતર્ક
1: રહેવાનું
0: જોઈએ પર કઈ વાર હવે કે આપણો બેનો થોડે સી આળસ રે લારે એ ગરમી રી ચપેટ મેં આ જાવે ઓર પછી પરેશાની તો દેખો પૂરે પરિવાર નો
1: હોવી જે
0: હોય જે તો અગર લૂ લગ જાય લૂ રો જો મોસમ એની ખાલી એક મહિનો જ ચાલે

0: તો આપો વાતો તો ઓર બિગડતા લેકિન આપરે કાર્યક્રમ વખત હોય ગયો પૂરો તો કિસાન ભાઈ સુલેસો સી ખર કરશો
1: રામ રામ